91 વાત વાત અમેરિકા જહાજ પરદાર બેડા ઈરાન વેચો મુકરર કરે છે. યુએસએસ ઇબ્રાહિમ અને યુએસએસ જ્યોર્જ ડબલ્યુ એચ બુશ કે ઈરાન વેચો મુકરર કર્યો. સેન્ટકામ મુજબ અમેરિકા જા 20 કા વધીક જંગી બેડા વિચ ઓપર જે સમટ મે ગશ્ત કરે રહ્યા હૈ. ઈરાની પરદેહી વિઝારત જે તર્જમાન ઇસ્માઈલ બકાઈ ચયો હૈ તો ઈરાની ફોજ જે દુશ્મન જી ચુરપુર તે નજર આહે. फौज मुल्की सलामती अवाम जे तहफ़ के यकीन बनाए रही है. ईरानी कौम के पेंजी फौज से फख्र है.